0: કરે તો એ સાથે શીખાવો રે.
1: બિના રેસ પ્રે
0: હા રે સ્પ્રે બિના રી
1: આખી જગ્યાએ
0: છે કે
2: પૂરી બાત તો આપા ભીમે સુણી છે, પહેલા ભજન ક્યું સુના?
1: હા પહેલા
0: ભજન તો તાવળા રે.
2: હા સુણો ભજન હે ની.
1: હા સુણો સા.